0: આફિસને રોનવાથી આમ કે ભલે ને હું કઈ
1: કામ
0: કઈ
1: કરતો
0: કામ
1: કઈ
0: કરતો
1: બોલે
0: સોચતો
1: સોચતો
0: મતલબ
1: રહો.
0: હોને સી બારે
1: હા
0: ને
1: અચ્છા
0: કસન નાટક બનાવા કસન ગીત
1: હા
0: બનાવા કસન
1: હા
0: કાય ચીજ કે આમ કે કસન તરીકા ને બોલા ને ગાંવ ચો લોગ નંગત સરળ હિસાબ ને સમજ દે જાન દે યાર સરકાર ચો આઠ મન કે લાભ ધર દે
1: ધર
0: તો
1: દે
0: એ કામ રહે તો મેં
1: અચ્છા
0: અસને ચી એતા બોલ જાય આર રેગ્યુલર પઢ લે ભલે 2 સાલ તક
1: હા
0: આરુ આખરીન તો મેં પ્રાઇવેટ ને દી લે પરીક્ષા
1: પરીક્ષા
0: બોલે ને બીએ
1: બીએચ
0: અંતિમ ને
1: હા હા
0: અંતિમ ને ફેર ઉતલો ને એતા મેં સિતમ્બર 83 જનવરી 87 તક
1: હા ઉત્તર દિન કર
0: ઉતલો દિન કર લે ઉતલન પાસ ફેર ઉતા કિંડિક બોલે ને પૈસા કોડી જે તનખા બોલું છે
1: હા હા
0: ઉન
1: હા
0: કિંડિક કમ રહે
1: કમ રે
0: તો હું ની સાહેબ કે ફેર મેં એન કે છાણું બાતી ઉદના શિક્ષક છો નિકરું રહે
1: નીકળું રહે હા
0: હા તો ઉતા ફેર મેં આવેદન કર રહે
1: હા
0: તો હુતા બલ મચો સિલેક્શન હોલી
1: અચ્છા
0: તો મેં ફરવરી એ 1987
1: 87
0: દરમિયાન
1: લે
0: બાતી
1: હા
0: ફરવરી 1992 તક મેં ગુરજી બોલે કામ કર
1: બગલ
0: લે
1: મેં 5 વર્ષ
0: 5 વર્ષ તક મેં ઉન વાસ્તા નાર કિલે પાલને
1: અચ્છા ગુરુજી બનુન
0: ગુરજી બનુન
1: હા હા
0: ઉતારે પાસે ફેર મકે ફેર આકાશવાણીને મંજ ગદગદ મેં એતા કાર્યક્રમ બલ દેવકલા એતે રહે ઉદલા
1: હા હા ઓનલાઈન
0: જસન કે હા મેં નાટક બલ લિખત રહે
1: હા હા
0: કવિતા બલ લિખત રહે આર
1: અચ્છા
0: ઉદલા ગોટુ ગુડિયા ખાજા હાસ્ય વ્યંગ વાર્તા
1: હા
0: ઉતરે
1: હા હા
0: હા
1: આઈતવાર દિને
0: એતવાર દે દીને
1: આમચો ગાંવ
0: હા
1: કાર્યક્રમ
0: હા એ બોલ લિખત રહે આર નાટક ઓકરાને તો મેં ભાગ બલ ધરત રહે
1: હા હા
0: તો અસન એતે એતે ફેર એતા છો ગોટુક મરલેને પ્રસારણ અધિકારી છો
1: હા હા
0: વેકેન્સી નીકળું રહે
1: એથા આકાશવાણી જગદલપુર
0: આકાશવાણી
1: કાજે
0: હા જગદલપુર કાજે
1: હા હા
0: મતલબ કાય કે પૂરા ઝોન રહે
1: હા હા
0: ઝોન ને બદલે ને કાય કે આમચો ઝોન ભોપાલ ઝોન ને રહે
1: હા ઉદલદાય
0: ઉદલદા
1: હા
0: ઉન ભોપાલ ઝોન ને નીકળું રહે આરુ ફેર પૂરા ઝોન કાજે રહે
1: જોન
0: બોલું
1: કાજ રહે
0: હા
1: ને
0: તો
1: અચ્છા
0: હુતા બોલે આવેદન કર લે તો એ ચો પરીક્ષા આય રાયપુર ને હો રે
1: હા હા
0: રાયપુર ને હો રે
1: અચ્છા પરીક્ષા હોલી
0: પરીક્ષા હોલી તા રાયપુર ને
1: હા
0: ફેર ઉતલન પાસે ફેર ઇન્ટરવ્યુ બોલ રાયપુર ને હોલી
1: અચ્છા હોતાય છે ને
0: હુતા છે રાયપુર ને હોલી
1: હા
0: 2 મહિના બાદ ને ઇન્ટરવ્યુ હોલી તો ઇન્ટરવ્યુ ને બોલે પાસ હોતે હોલે તો ફેર પાસ હોતો ફેર કાય કે મચો બોલ સિલેક્શન હોલી
1: હા હા હા
0: હા હા મતલબ કાય કે જોઈનિંગ કરતો કાજે એલી માંતર મોચો પોસ્ટિંગ આય
1: હા
0: રાયગઢ હોલી
1: અચ્છા
0: હા
1: હા
0: રાયગઢ હોલી
1: રાયગઢ
0: તો
1: ને
0: રાયગઢ તો
1: રાયગઢ આકાશવાણી કેન્દ્ર
0: હા
1: ને
0: રાયગઢ આકાશવાણી કેન્દ્ર ને મચો પોસ્ટિંગ હોલી પ્રસારણ અધિકારી ને તો બોલે ને કાય કે કેબી તો મેં ઉતના બહારી
1: હા હા હા
0: જાઉન નહીં રહેલે
1: હા
0: ઉતલો
1: હા
0: નોકરી કરતો કાજે
1: હા
0: તો ફેર મચો વિચાર રહેલી કે મેં નહીં જાય બોલતે
1: અચ્છા
0: અસને ઓગાય રહે
1: હા
0: તો ઉદલાય ફેર એતા છો જોન ગોટુક ડાયરેક્ટર રહે ડી પ્રસાદ રાવ તો
1: અચ્છા
0: ઉનકે
1: જગદલપુર ને
0: જગદલપુર ને
1: હા
0: તો ઉનકે આકાશવાણી નેત્ર તો એતા છો લોક સાંગલા
1: હા
0: કે નહીં ઊંચું તા
1: હોલી
0: રાયગઢ
1: સે
0: ને હોલી સે
1: હા
0: તો ઉન ફેર સીધા મોચો ઘરે ગયેલો
1: હા અચ્છા
0: બોલો કે નહીં તું યુતા નહીં જાશે તું એતા છો આસ તું બોલી ભાષા સબ સંસ્કૃતિ જાનીશ
1: જાનીશ
0: તો મેં સબ ગોટ્યાન બાતી તું છો જોન
1: હા
0: પોસ્ટિંગ બીતી આય
1: હા
0: એતા જગદલપુર કરાવું બોલે ને બોલો
1: હા
0: તો ફેર હું આપણે આપ
1: ફેર
0: હોલી મોચો
1: એથા હોલી
0: એતા હોલી
1: હા હા
0: જગદલપુર
1: હા
0: મેં ફેર
1: હા
0: એતા જગદલપુર ને 6 ફરવરી 1992 કે એતા
1: 92 લે
0: જોઈન
1: ને
0: કર લે
1: હા હા
0: તો એતા એવું બાતી ફેર મેં સંગે સંગે પઢાઈ બોલ કર લે
1: હા હા
0: મતલબ પ્રાઇવેટ દેતે ગેલે
1: દેતે
0: તો
1: હા
0: મેં એતા બોલે ને નોકરી તો કરતે રહે સંગે
1: નોકરી
0: સંગે
1: હા
0: કાય કે ઉદલા સોજે કલા ને મેં સ્નાતક રહે લે ફેર મેં સમાજશાસ્ત્ર ને એમએ કર લે
1: એમએ હા
0: પ્રાઇવેટ નહીં કર લે
1: હા
0: ચલ પાછે ફેર સંગે સંગે ફેર કે એતા લોક સંગીત વગેરે બોલે કાર્યક્રમ હોતે રહે કે તો બાતે ઉદલા ફેર મકે લોક સંગીત ચો પ્રભાગ બોલ દેવું રોલા
1: અચ્છા
0: પ્રભારી
1: એ
0: બોલ
1: થા
0: બનાવ રોલ
1: એ આકાશવાણી જગદલપુર ને
0: આકાશવાણી જગદલપુર ને
1: હા
0: તો ફેર મેં બોલે ખીનેક સુનું રહે કે
1: હા
0: ખૈરાગઢ ને
1: હા
0: એ
1: હા
0: લોક સંગીત ચો પઢાઈ હુઆ બોલતે
1: હા હા
0: તો મેં પતા લગા લે
1: હા
0: તો ઉતા જાઉન બાતી ફેર પૂછ પછારા કરુન બાતી અસન પ્રાઇવેટ ને
1: હા
0: ચી બોલે ને લોક સંગીત એમએ કર લે
1: અચ્છા
0: મંજ ગત કરતે છુટ્ટી ધોરણ બાદ ઉતા અસન પડતો કાજે અટેન્ડ કરું જાતે રહે
1: હા હા
0: તો બલે એમએ બલે ક્લિયર હોલી
1: હોલી ને
0: હા હા
1: લોક સંગીત વિષય ને
0: લોક સંગીત વિષય ને
1: હા
0: ફેર ઉતલે ને મકે ફેર સંગે સંગે ગ્રામીણ કાર્યક્રમ મળ દીલા
1: હા
0: તો ગ્રામીણ મચો એ સોચ એ રહે
1: હા
0: કે કોઈ નહીં બોલે કામ કે સોંપ લે ને ખુન કે કહે કે અચ્છા તરીકા લે ઉનકે કરો આર હુંચો કાજ કહે કે કઈ કૌશલ પ્રશિક્ષણ ના લે કઈ અસન કઈ પાઠ્યક્રમ આસે જાલે હું કરું અસન મચો મન હોત રહે તો બદલે ગ્રામીણ કાર્યક્રમ દેતો કે ફેર મેં હતા ઇન્દિરા ગાંધી મુક્ત વિશ્વવિદ્યાલય આસે ડિગ્રી કોલેજ ને તો હુતા જાઉન બાતી ફેર મેં એ કોર્સ બલ પતા લગાલે
1: અચ્છા ગ્રામીણ કાર્યક્રમ છે
0: ગ્રામીણ તો ગ્રામ વિકાસ ને ફેર મેં સ્નાતકોત્તર ડિપ્લોમા
1: અચ્છા એ બોલે હોય છે
0: એબલ હોલી તો એ બોલે कर ले, एक साल शुरू है तो ये बोले होली ये बोले कर ले। और फिर संगे संगे फिर रेडियो किनिक लिखा पड़ी जो बोले कहा कि लिख तो बीतिया कहीं रिपोर्ट बनाता रहा है, नाटक लिखत रहा है, कविता बोले ने एता जो किनिक लिख तो ढंग अलग है बोले नाम के
1: रेडियो का जे
0: रेडियो का जे बोले लिख तो रसन आए कि आम चो लिखा असन सरल रहो कि उनता ने कहा कि पीला ले धोरुन बती सियान बोल कहा कि उनके समझो
1: समझो
0: तो असन भाषा के आम के उनका प्रयोग करता रहा
1: एकदम सरल
0: एकदम सरल एकदम साहित्य भाषा एकदम कठिन भाषा के
1: नहीं
0: समझ सको तो हुन हिसाब ने गोटक रेडियो लेखन चो गोटक प्रोग्राम कार्यक्रम पाठ्यक्रम आसे
1: इंदिरा
0: गांधी मुक्त विश्वविद्यालय हुआ है तो मैं पढ़ू रहे पाठ्यक्रम ने कि ये बोल कोर्स हुआ है बोलते तो फिर मैं हुन बल कर ले रेडियो लेखन ने डिप्लोमा
1: डिप्लोमा ने
0: तो उतार बल खिनिक सिखुक मिरली कि मतलब आम कसन कविता लिखतो रहा है कसन नाटक लिखतो रहा है कसन कहानी लिखतो रहा है बोले कसन रूपक लिखतो रहा है आमी लिखुस जाले उनके ध्यान देव पड़े से पीला मन का लिखुस जाले हुन मन चो समझ तो सन भाषा है गाँव चो लोग का लिखू से तो हुन मन के समझ तो सन भाषा किसान मन का लिखू से तो हुन मन के समझ तो सन भाषा किनिक बड़े शिक्षित लोग का लिखू से तो हुन मन चो असन किनिक स्टैंडर्ड भाषा तो ये सपाय का है कि रेडियो लेखन ने डिप्लोमा कर तो के किनिक
1: ये और नगद समझ
0: नगद समझ जिली तो असन किसम मन का है कि मैं किनिक ये शिक्षा जो होली बोली उत्तलन पासे फिर मके आकाशवाणी ने एता ज्वाइनिंग कर तो के बोले ने असन है कि आमी तो गांव ने रोलू उतलो कहीं बोले ज्ञान नहीं रोली बोले ने जसन की स्वास्थ्य चुपरती आए शिक्षा चुपरती आए सामाजिक विकास चुपरती आए आर्थिक विकास चुपरती आए और एता चो जो जल जंगल जमीन उनचो संसाधन आए उनचो उपयोग कसन करता रहा
1: है
0: पारंपरिक तरीका और आधुनिक तरीका नाम के कसन बोले ने कमानी धमानी करता रहा है तो ये सब चीज का है कि रेडियो सांगते रहे से है कि नहीं तो ये सब चीज का जी मैं फिर कार्यक्रम मन मूर कर ले सबले पहले तो जसन की लोक संगीत ने लोक संगीत ने बलकाए कि अलग अलग विधा मन होए से ने जसन की संस्कार गीत होए से है कि नहीं खेल गीत होए से लेजा गीत होए से परब गीत होए से बिया गीत होए से और फिर राम चो बोली मन बला से हल भी आए गोंडी आए धूरवी आए भतरी आए दोरली आए तो ये मन चो हिसाब ने मैं फिर सोच ले कि बोले ने कहा कि कौन समय ने हुन इस गाँव तो रहे से है कि नहीं जसन की कहा कि खेल गीत आमी राती बेरा जोनी इजर ने गाँव से तो हुन चो गोटुक टाइटल बनाऊ दे जोनी
1: उजा
0: और हुता खाली राती बेरा चो लेका लेकिन गीत गाए सो तू ता खेल गीत बाजो
1: बढ़िया
0: है कि नहीं तो असन की सम चुका एक जसन की दोन आए
1: बाली
0: फूल
1: आए
0: घलर आए
1: घलर आए
0: है ये सब बोले ने कहा तुमन बोले संग दिलास
1: बोले ने अम्बल संग दिलो
0: है कि नहीं काय टाइटल संगाले होए दे तो उदना का है कि खाली लोकगीत
1: लोकगीत
0: तो बोले ये टाइटल मनवल का है कि उदला मोची बना तो एवे तक खुन
1: और गोटक सुरता है ऐसे मकला लोक मंजरी बोले
0: हाँ लोक मंजरी बोले
1: उन कई किस्म चो लोकगीत गोट की थाने बाजतोर बीती उन चो काजे पूछ तो काजे बोले हाक देव ऐसे एक हार
0: तो ये सपाय चीज का है कि हो तो के बोले ने कहा कि लोग मन बोले अच्छा गांव ने हरिकोत मतलब का है आप लोग असन लागे
1: आप लोग
0: आम चो गीत बाजे से आम इसी गांव से असन टाइप चो का है कि लोग मन ने सुन तो काजे हरिकोत
1: और जोड़े दे गोटो
0: आले
1: पाटावे नारोर पाटा के जा पाटावे नार बोलो ने दुर्वी लोग मन काजे पाटा के जा बोलो ने गोंडी लोग मन काजे आया
0: तो असन असन खूबे बोले परिवर्तन होली फिर उत्तलन पाए की किसान वाणी कार्यक्रम मोर होली है एता बोल का है कि नवा नवा चीज मन के आमे आधुनिक आरु पारंपरिक तरीका लानम कसन कमाऊ कुलाय सकुआ आरु जसन की किसान मन आमचो खूबे संतुष्ट आज बस्तर चो किसान मन मानतर का है कि उनमन के किनिक अधिक आमदनी हो बोलते उनके कसन नाम के समझावा कसन ने सरकार चो लाभ उनमन धरुन बाती आगर कमानी करो काय कि आम चो संस्कृति के उता जोड़न बाती जसन की कहीं आम बाजार मंडी करूं से तैयार बाहर होए से उन चो काजे कपड़ा लता फिन तो काज लागे से तेल भूत लागे
1: से
0: है कि नहीं बल्ले ने कहा ये सब जरूरत जो चीज मन की आद करते करते काय कि उन चो कमानी ने जोड़तो काजे केवल खातो काज नहीं कि आपके जसन की आम अच्छा घर द्वार बनाऊ है नाल काय कि असनी लाड़ी असन बनान बाती खाक मिरली और उसने
1: आसो मिरली और होली
0: उन मन चलो काहे की सोच नहीं होते रहे आए कि नहीं तो लेखा लेखी की पढ़ाई बोल कसन कर करात रहा है कौन कौन स्कूल ने ये सब काहे की पैसा कोड़ी रहले तेब तो पढ़ा दे तो मचो जन सोच रहे की कोनी बोल कार्यक्रम हो जन आर्थिक विकास बोले हो नाले संस्कृति बोले हो उन मन के जोड़न बाती उन मन जो आवश्यकता के महसूस कराते कराते काहे की काहे बोले जो कार्यक्रम है प्रस्तुत कर लेने बोले ने हन मंचो दिल ने बोले ने काहे की एकदम कांड असन लागते
1: रहे
0: तो ये चन बोल काहे की लोग मन के खूबे प्रेरणा मिले और कई लोग काहे की सरकार से योजना मंचो लाभ धरन बाती हन मन उन्नति बढ़ते करन बाती पीला मन के बोले अच्छा पढ़ाए सोत घर द्वार अच्छा बनाए सोत कपड़ा लगला अच्छा पहन सोत घर द्वार बनान बाती छुक छुकान रह सोत बोले ने ये मोचो काहे की गांव मन ने जातो के
1: उन्होंने किसान वाणी कार्यक्रम के सुनुन भाती खूबे झन असनी कमानी करते रहा हुन मन उन्नत वाट ने कमानी बोल कर
0: बल्ले उन मन जीवन ने फरक ले ली
1: हां हां बिल्कुल ले ली
0: उच्च स्तर ने उन मन कमानी धमानी होली बोली होली होली तो ये तो होली बल्ले ने काय की असन सोचुन भाती मानतर काय की सबले पहले मैं सांगे से कि ये सब कार्यक्रम के नंगत बना तो काजे बल्ले ने आमचे विभाग बाटले बोल काय की कई प्रशिक्षण मन कौशल प्रशिक्षण
1: ये आकाशवाणी जगदलपुर ले
0: आकाशवाणी मतलब पूरे आकाशवाणी मंत्रालय बांटले सूचना एवं प्रसारण मंत्रालय
1: बांटले
0: उन बांटले तो बल्ले ने कहा कि आम चुतान जैसे की बाल बाड़ी पीला मन काज हो वाणी जवान लेकर बल्ले ने ग्रामीण कार्यक्रम हो बल्ले ने कहा की
1: सियान लोग मन
0: सियान लोग मंच खेती बाड़ी बोले हुए और दूसरे बोले हुए और साथ सरकार चो योजना मंचो बोले कार्यक्रम साहित्यिक कार्यक्रम बोले हुए बोले नाटक कविता बोले हुए तो ये सब कार्यक्रम मन के आम कसन अच्छा नंगत तरीका लाम बनाक सकुआ और कोनी बोले जो आमचो जो आकाशवाणी है तो बाहरी से जो बोले साहित्यकार आ जो मन विद्वान लोग आ उन्हें मंचो माध्यम ही चले से
1: अच्छा
0: तो आमी मन मन के कसन मार्गदर्शन करवा कि तुम्हें पीला मन का जसन लिखा युवा मन का जसन लिखा नाटक असन लिखा कविता असन लिखा तो ये चौका जो कहा है कि आम के बोलने ने कहा कि प्रशिक्षण धरतो काजे बल्ले ने आम जो देश चो कई ठान मन ने बोलू भी कहा कि उनमें जो प्रशिक्षण बल बल मैं धर ले जसन की दिल्ली ने मैं 5 प्रशिक्षण धर ले और भोपाल ने 3 धर ले बड़ोदरा गुजरात ने हैदराबाद तेलंगाना ने सोलन हिमाचल में भुवनेश्वर कटक उड़ीसा ने लखनऊ अहमदाबाद अंडमान निकोबार जालंधर नागपुर कटक ये
1: सब पाए बाटे जाऊन जाऊन
0: जाऊन जाऊन बाटे
1: तो ये जैसे प्रशिक्षण जे धरतो रहते रहे हुन कित कित दिन चो होए
0: हुन बल्ले ने कोनी कोनी 15 चो बोले कोनी कोनी 1 चो बोले बोले अलग अलग सब चो
1: तो विभाग बाटले
0: पठाल
1: जाऊन भाती तो हुता फिर जैसे तुम जहा सुसनी दूसरा दूसरा आकाशवाणी केंद्र
0: बल्ले ने कहा कि उता चैन होत मतलब होटक बेचने कम से कम 20-25-30 आसन लोग पूरे भारत देश चो अलग अलग
1: प्रशिक्षण मिरली
0: इतलो ठान मन जाऊन भाती प्रशिक्षण मिरली मांतर फिर और मैं सांगू चाहे से कि मैं खुद बोले इतलो रुचि रहे कि हर चीज ने मौके बोले का है कि असन तो का है कि माम चो काम जो है ना प्रबंधन चो काम रहते रहे मानतर का है कि मौके गावतल बोले रुचि रहे लिखतर बोले रुचि रहे नाटक ने भाग धरतर बोले रुचि
1: रहे
0: है कि नहीं और आकाशवाणी ने असन है कि काई नहीं बोले भाग धरतो काजी हो तो आम के हुंता चो टेस्ट जो स्वर परीक्षण पास होक लागे से भले आम ये नौकरी करू आकाशवाणी ने अगर आम हुन स्वर परीक्षण ने पास नहीं आम
1: तो जाले तो भाग नहीं
0: धरुक नहीं सकू तो होने काज में कहा है कि लोक संग नहीं तो बोले स्वर परीक्षण पास होले बी हाई ग्रेड होले और
1: लोक संगीत मलुन हल्बी गायन
0: हल्बी गायन में बी हाई ग्रेड कलाकार आए और फिर ये नाटक ने
1: नाटक हल्बी नाटक
0: हिंदी ने बल्ले ने इता बल्ले में भी हाई ग्रेड चो कलाकार है
1: अच्छा ये आकाशवाणी जगदलपुर ले
0: आकाशवाणी जगदलपुर ले में पास होले और फिर ग्रामीण कार्यक्रम चो जोन कंपियर जोन
1: कंपियरिंग
0: उनने बल्ले में पास होले से और जसन उद्घोषणा
1: वैसे
0: अनाउंसर मन है तो अनाउंसर ने बल्ले में कहा कि स्वर परीक्षण में पास हासे
1: अच्छा
0: बल्ले ये सपा जो विधा है वो लोग सब में धर ले से जेचो ने कहा कि मके काम कर तो काज खूबे बले मन
1: रुचि
0: बले लागले
1: हां काम करून बले यथा दखातर बले
0: दखातर बले तो एचो ने कहा कि मचो ना बोले कहा कि लोग मन सुनला जानला।

0: તો કમલેશ એ બિયા તાન પાડે
1: જે બિયા પાડે
0: કોણ સમયા ચોરી ના બિયા ને તો કઈક રુસુમ હશે
1: જે એ રુસુમ હે સર જસે આમલોંગ ઓ પાણી ડાલ
0: પાણી પાણી દેખાત કરે
1: પાણી રેખા લેખા કે ઉઠા દે ને
0: હા
1: લેખા લેખી કે ઉઠા તર ઘરે ને તો ઘરા છે એ
0: અચ્છા હા હા ઉસ સમય ને એ બાજે છે
1: હા એ બાજે
0: એ ફૂકતો રહે છે અરે છે સંગ પર આવર બાજા મન બોલ રહે છે
1: બાજા મન બોલે એને મુ ને ગાવાતે
0: અચ્છા ગાવા છોત બોલે
1: હા ગા છોત
0: અચ્છા આ તું છો બાંસી બોલે બાજે છે બોલું બે
1: હે
0: ઉન બી આ સંગે હા હા હા એ બાંસી જસન કી એ તું છે એ બાંસ છો હે ના એ
1: જે બાંસ
0: એ તું ખુદ બનાલીસ કી ઘેન લો
1: નહીં એ ઘેન લો વિતે
0: અચ્છા ઘેન લો વિતે
1: હા ઘેન લો વિતે
0: અચ્છા બાંસી મન બોલ કી પ્રકાર છો રેસ ના પીતલ છો રેસ
1: પીતલ છો રેસ પીતલ છો બોલ પુકુંદ કાસે લેકિન ઉન લય જો હે ની ઉલટા છે
0: અચ્છા
1: ઉલ ની ઉલટા
0: લય ની ઉંચો
1: તો એ જે ફિટ મતલબ એ એ જો હે નહીં
0: હા હા
1: એ તને ગડબડ આસે કોણ તો બોડે આસે કોણ તો
0: નાની આસે હા હા
1: એસન જો આસે એસન ની આઈ
0: હા હા બલ્લે છો જોન છેદા મને બરાબર ની
1: હા એ છો એ સાઈડ છો ઉનકે બનાક પડે દે તે પર ઉન પીતલ છો બાંસ
0: અચ્છા બાજે દે
1: બાજે દે
0: હા હા હા તો
1: ગોટક છેદ નાની આસે ગોટક છેદ બોડે આસે ઉન તને
0: હમ
1: તે લઈ જો હે ની ઉલટે
0: ની ઉલટે છે હમ તો કમલેશ કોની નાચા બેરા છો પાડ ગોટક પોકુન દેખન
1: નાચા
0: હા તો લી તુમ છો ગોંડી નાચા હિસાબ ને

0: એદાય આમચો જાતો સમ્યા હોયસે જાતો ફૂરે પિલામન કાજે ગોર્સ કાર્યક્રમ સુનતો સપ્પાય નાની બડે પિલામન કે મોચો બાટલે ખૂબે ખૂબે મયા ઓર લાડ.
1: પિલામન કાજે ગોટ કાર્યક્રમ કા પ્રસારણ અભી કિયા ગયા. પ્રસ્તુતિ થી બંસીરામ કશ્યપ કી. યે આકાશવાણી કા જગદલપુર કેન્દ્ર હૈ. રાત કે 8:45 હોને કો હૈ. થોડી હી દેર મે સમાચાર સંધ્યા આકાશવાણી કે દિલ્હી કેન્દ્ર સે રિલે કિયા જાયેગા.

0: આમચો રાન આમચો જીવના આજે એ કાર્યક્રમને અમે અસન બિલને જવાન લેખા સંઘ ગુડ બાત કરે છે જેમન કહે કે વન સંસાધન બચાતો કાજે ખૂબ કામ કરશો બલેને ગ્રામ પંચાયતને બલેને કસન આમી વંધન લે આર્થિક લાભ કરું શકું એચો જોન આય હું મનકે જ્ઞાન દેવન બાતી ઉન મનકે સરકાર બાટલે જોન હક અધિકાર આય વંધન કે બચાતો એ સબ કે જાગરૂકતા કરતું કાજ કામ કરશો એમનાથ શ્રી સંતુરામ મૌર્ય. તો સંતુરામ સબલે પહેલે એ સાંગ જશન કે એ જોન વંધન બચાતો બીતી જોન કામ આય બોલું બલે તુમચો મૂર કેવલે કરલાસ કસન કરલાસ
1: એક સબ લાગે તો અમી મૂર દાદા કી 2018 જબ અમે એક કાંકેરને એક ટ્રેનિંગ હોલી ઉતાલા મેં ટ્રેનિંગ શીખું બારીલું તબ 2018 એ પ્રક્રિયા ચાલુ કરલું કે ના એક કસન કાનૂન બલાશે કે જોન કાનૂન ચો માધ્યમને ગાંવ ચો લોગ આપલો જલ જંગલ જમીન કે વચાન બારી આપલો ઉતા આજીવિકા બળા બોલ શકો તર આપલો જલ જંગલ જમીન કે સુરક્ષિત બલ કરું સર ઉન 2018 અમી જોન કાનૂન બનલી છે ભારત દેશને કે વન અધિકાર કાનૂન બલવાત જોન 2006 ને બનલી ઊંચો જબ પાલન હોલી લેકિન ગાંવ ગાંવ તક લોક કે પતા નહીં રહે કે ઉન કાનૂન ચો માધ્યમ ને બોલે ગાંવ ચો લોક કે પૂરા અધિકાર ગાંવ કે મિરવાય બોલતે
0: અચ્છા
1: તો 2018 લામ કે એચો બારે પતા ચલી ઓર તબ લે અમી એ પ્રક્રિયા કે ગાંવ ગાંવ તક જાગૃત કરતે જાઉં છે.
0: અચ્છા હા હા તો બોલે ને એ ચો કાજે બોલે કઈ અસન તુમ ચો જવાન લે કામ ચો કઈ સમૂહ બનાલા સસ કાય કસન હે
1: હાઉ એક જગસન બસ્તર જિલ્લા ને કઈ અસન આમ ચો લેખા મન છે એક આદિવાસી યુવા વર્ગ ચો લેખા મન એક મિશન બારી એક સમાજ ચો માધ્યમ ને એક જિલ્લા સ્તરીય યુવા પ્રભાગ ટીમ આસે જો ચો માધ્યમ ને અમે ગાંવ ગાંવ તક જાઉન એ ચો જાગૃતતા ચો કામ કરો છે.
0: અચ્છા
1: આદિવાસી બહુ ઉદ્દેશ સહકારી સમિતિ ઉચ્ચ માધ્યમ લે ભલે જાઉન બારી.
0: અચ્છા અચ્છા તો જસન કે તું બલ્લીસ એ વંધન જોન એ બચાતો કાજે બલે ને જોન અધિનિયમ બલ બદલી છે સરકાર બાટલે એચો જોન પાલન આય બોલું ભાઈ ગ્રામ પંચાયત ને અધિકાર દિલા તો કાજે બલે ને કસન કામ કરશાસ કાય કરું લાય પડે છે
1: સબલે આગે દાદા એક છો એ તો અમી એ કામ કરું છે સબલે પહેલે જાઉં છે જસન કી હુની કાનૂન ચો માધ્યમ ને ધરણ બારી એક ગાંવ સ્તર ને જાઉં છે ઓર લોક કે સબસે પહેલે જોન ઉન ગાંવ લોક સંઘે જોન કાનૂન બનતો બેરા કાનૂન ને સંસદ નહીં બલ્લા કે નહીં ગાંવ લોક સંઘ અમે ખૂબ બડે ઐતિહાસિક અન્યાય કરલું છે હું અન્યાય કે દૂર કરતો કાજે જબ સંસદ ને પાસ હોલી કે વન અધિકાર કાનૂન 2006 તો ઉની માધ્યમ કે ધરું જાઉં ઓર ગાંવ લોક કે સમજાઉં કે એ જોન જલ જંગલ જમીન ઓર તુમચો ગાંવ છો જોન સંસ્કૃતિ રીતિ રિવાજ ગાંવ છો વ્યવસ્થા તુમચી આય એ બોલતી પહેલા જાઉન બારી એમ સમજાઉં તો તબ લાગુ કે ગાંવ છો લોક કે નહીં હા અસન તો આમ કે કોની આગે નહીં સાંગું રહેલા લેકિન અમી હું નહીં સમજતી રહું કે સરકાર છો બોલતે તબ લોક કે લાગુ કે અપને આપને વિશ્વાસ હોય ઉન ગાંવ લોક કે કે નહીં હા અસન ને આમ છો આય તો નહીં ઓર ગાંવ લોક કે બોલ લાગે એ તો અમી ગાંવ જબલે બોસલી તબલે તબલે આસે જલ જંગલ જમીન ઓર ગાંવ છો રીતિ રિવાજ વ્યવસ્થા તબલે આસે તબ લોક કે બોલ લાગુ આય અમી હું નહીં સોચતી રહું સરકાર છો એ બોલતે તો તબ અમી સાંગો તો સાંગો અથુન માન કે બહુ મજબૂત લાગુ હોય વિશ્વાસ લાગુ હોય તબ હું મન ચાલુ કરું કે નહીં એક કાનૂન છે માધ્યમ લે અમી ગાંવ છો એક સામુદાયિક વન સંસાધન જો નાય અધિકાર હોય અમી ધરું દે તબ હું મન બોલ્યું આ તબ અમી હું મન કે ફેર ઔર પ્રક્રિયા કે એક અસન કરતો રહે એ સાંગતે જાઉં.
0: અચ્છા હા હા તો સંતુ જસન કી તું બલ્લીસ 2018 લે એ કામ કે મૂર કરલાસ તો એબ તક બલ્લે ને કેટલો અસન પંચાયત ને એ કામ
1: એબે તક આમન મંચ કરલો બી થી દાદા કે 2018 એબે તક 60 ગાંવ કરીબન આમી સામુદાયિક અધિકાર દિલાલુ.
0: અચ્છા
1: ઓર 100 ગાંવ તક અમરલુ છે કે એચો જાગૃતતા કરતો તો ઉન 60 ગાંવ ને પત્રક અધિકાર દિલાલું હું લોક એવે તક 15 ગાંવ તક લોક એવે પ્રબંધ જ પ્રક્રિયા નાગે પડલા છે.
0: અચ્છા
1: હું ચો પ્રબંધન કરશો જહા જોન ગાંવ 60 ગાંવ ચલાવા 15 ગાંવ ને જોન અધિકાર મેળલી સુન ગાંવ લોક અબ જલ જંગલ જમીન ઓર ગાંવ છો રીતિ રીતિ વ્યવસ્થા કે બચાતો કાજે એક ગાંવ ને ગ્રામસભા બસુન હું મન પ્રબંધન ચો નિયમ ઓર उन गांव ने खाता खोल तो ग्राम सभा नाव ने खाता खोल तो प्रक्रिया तक अमर ला।
0: अच्छा हाँ हाँ, तो जसन बल्ली से 60 ठान मतलब पंचायत ने होली से सामुदायिक वन धन जो कर्तव्य काजे ये चुकाजे बल्ले ने काय प्रक्रिया होय से काय करुक लाय पड़े से।
1: सबले पहले दादा ये चुकाजे जसन एमन के काय सुरू ले जब आमी दावा प्रक्रिया करतो काजे सहयोग कर लू कि सबले पहले ग्राम सभा बस्तर उन मन के सिखा लू कि ग्राम सभा बस्तर सबले आगे तो हमचो बस्तर संभाग ने तो ग्राम सभा के पंचायत ले जोड़न दी बात। लेकिन पंचायत एक राज्य सरकार या सरकार चो एक एजेंसी है, ग्राम सभा जो ना है कि गांव चो खुद चो एक अपने आपने खुद शासन स्वशासन उन करते हुए ग्राम सभा। तो हुन चीज की हम सबले पहले हम ये मन के गाँव लोग के समझाते गेलू कि नहीं ये तुम चो गाँव चो तुम ये अधिकार है तुम्ही खुद ले एक शासन स्वशासन करू सका नियम बना सका। तब उन मन के लागली हाँ बोलून ग्राम सभा ने बोसून उन मन सबसे पहले प्रस्ताव पास करूँ की ग्राम सभा की नहीं हाँ आम चो गाँव ने जब सामुदायिक अधिकार आम के मिल ली तो अब आम उन मन चुथा ने नियम बना का जे हम ग्राम सभा बोसूस सबले पहले।
0: अच्छा।
1: सबले पहले नियम बना तो तैयारी करूँ की गाँव ने आम सबले पहले लकड़ी का आम कसन काटूक नहीं देवा उनचो पायले उनचो काजे आई गामी कसन धरुक नहीं देवा उनचो काजे नियम उनके रोकथाम कसन करवा उनचो काजे नियम उनसे पहले फिर शिकार बल हुआ है उनचो काज बल नियम बनवात कि आमी ए शिकार नहीं हो वन्य जीव बाचोत उनचो काज बल गांव ले स्तर ने नियम बनवात और उनचो बाद ने फिर पानी ने बोले काई चीज चो नुकसान नहीं हो।
0: अच्छा।
1: चाहे कई लोग मछली मार तो काज बोले दवाई बल डालुआ बाहरी लोग नहीं हो तो उनचो काज बल नियम बनवा तो असनी कई प्रकार चो वन संसाधन चो एक नियम बनवा गांव चो लोग ग्राम सभा बसुन उन नियम के फिर ले दूसरा ग्राम सभा बसुन उनके प्रस्ताव ने पारित करवा कि आमी आज ही ले आम चो गांव चो नियम ये बना लू से जो ये नियम के पूरे गाँव चो लोग मानुक पड़े और उनचो संग संगे सीमावर्ती जित लोग गाँव लोग उन लोग के बोले ये आम चो गाँव चो नियम के पालन करुक पड़े
0: अच्छा।
1: ये नियम चो प्रस्ताव बनवा।
0: अच्छा।
1: तो पहला ये करुआ तो उनके बाद अब नियम तो बन ली नहीं ना अब आमन मन के काया वन संसाधन जो वनोपज चो है खरीदी बिक्री उनका एक खरीदी बिक्री हम एक गांव ने ग्राम सभा चो एक समूह या फिर एक गांव चो माध्यम ने इकट्ठा बिकुआ क्योंकि अभी तक काय है बिचोलिया औने पौने भाव ने
0: धरे सोत
1: तो हुंचो काज बल ग्राम सभा ने बोसुआत और उन चुकाज बोला मैं सांगवाओ कि नहीं असन असन करा बोलते उन मन फिर बोसुन बारी विचार करून एक ग्राम सभा च नाव ने खाता खोल तो काज तय हुआ क्योंकि कानून ने आसे धारा 4 ने ही सीधा सीधा चारिकी ने समिति बनान ग्राम सभा च नाव ने खाता खोल तर।
0: अच्छा।
1: तो हुनके बोला मैं सांगुलू तो हुनके बोले कर ला कि ग्राम सभा च नाव ने खाता खोल ला जोन खाता खोल ला तो उनके बाद खाता खोलू नियम बल बन ली खाता बोले तो उनके बाद मन संचालित काजे बोले एक ग्राम सभा बस्तो नियम बनवा कि आम के ग्राम सभा कितलो दिन ने बस्तो रहे तो कई जगह अमन मन दखवा कि 10 ले 15 गांव ने उन मन का एक ग्राम सभा नियम बना ला से कि आम के महीना दिन ने एक हार ग्राम सभा बस्तर अनिवार्य है।
0: अच्छा।
1: तो महीना दिन हम काय काय काम होली से और आगे आम के काय काम करते रहे।
0: अच्छा।
1: तो लिखित रूप ने उन मन फिर रजिस्टर बोले संधारण करून पूरा सही चीज करून उमन संगात जवात और फिर उन ग्राम सभा बैठ तो काज बल नियम बनाते गेलास।
0: अच्छा।
1: तो हुनके बोला मी सामत गेलो कि यहाँ तुम मन करतो रहे असन करतो रहे बोलते तो ये बोले हम चो ये तक चो प्रक्रिया ये चल ली।
0: अच्छा अच्छा संतोष असन की थी 2018 ले लगभग एदाए चो 5 साल असन होली
1: हाँ, हो
0: तो बोलो बे काय प्रभाव दिखा दे से ये चो
1: ये भी तक चो दादा आमन मन बल दखवा और तुमन मन बल सपाई जाऊन देखो दखा से कि मैं कुछ असन गांव के सांगुक सके जहां जोन सामुदायिक वन संसाधन अधिकार मिरलो गांव मिरलो बाजुन गांव जहां आगे बढ़न बारी सामुदायिक वन संसाधन के प्रबंधन और आपलो हिसाब ने उन मन राखा जागा करुन बारी कर सो तो हुन असन गांव मन प्रभाव दखुक मिरली से जसन ये दखवा धुड़मा रास जाऊन दखवा हुता आपलो गांव ने ग्राम सभा ही सशक्त करून बारे उन मन नियम बल बनान खाता बल खोलून एक आजीविका नागे